أما بعد السلام عليكم ورحمة الله. شريعت اسلام پرمانے مسلمان کوئی پن وستو کرے چھے کوئی پن عمل کرے چھے تو اے پانچ وستو ماتی ایک وستو ہوئی چھے یا تو ای وستو یا تو ای عمل واجب چھے یا تو پچھے حرام چھے کا تو پچھے مستحب چھے یا تو مکروح چھے અને છેલ્લે બીજી એવી વસ્તુ હોય છે જે મુબાહ હોય છે. વાજિબ મસલન નમાઝ પઢવાનું, રોજા રાખવાની વસ્તુ વાજિબ છે. આપણું હરામ ખોટું બોલવાનું, ચોરી કરવાનું, એ બીજી બધી વસ્તુ તો આપણે જાણે છે. મુસ્તહબ્બાતોમાંથી ને મકરૂહાતમાંથી વસ્તુ ઘણી બધી છે. મુબાહ એટલે મુબાહ એટલે ખાવાનું પીવાનું મસલન, પણ એ મુબાહમાં પણ ઘણી વખતે સર્ટન કન્ડિશન્સ પ્રમાણે, સંજોગો પ્રમાણે એ જ વસ્તુ જે મુબાહ હોય છે ક્યારેક વાજિબ થઈ જાય છે, ક્યારેક હરામ થઈ જાય છે, ક્યારેક મુસ્તહબ હોય છે, ક્યારેક મકરૂહ હોય છે. તો આ પાંચ વસ્તુની નીચે ફિકહમાં બધી વસ્તુ આવી જાય છે, જે પણ આપણે અમલ કહેવામાં આવ્યું છે કરવાનો એ હેડિંગમાં. તો મારો વિચાર છે કે આ સિરીઝ ઓફ લેક્ચર, જે 10-12 લેક્ચરો છે આ વર્ષે, તો એના ઉપર આ વસ્તુ પર જરાક ચર્ચા થાય, ખાસ કરીને એનો ફિલોસોફી સમજવા માટે કે ફિકહમાં આ જ વસ્તુ તો છે. અને અમારો ઉલામા એના પર સ્ટડી કરે છે અને અમે ફતવા આપે છે, પણ એક મફહુમ છે, એનો ફલસફો છે. જો આપણે સમજી શકીએ તો અમારો જે અમલ જે છે એમાં એક રસ આવે, એક સમજથી આપણે એ કામ કરી શકીએ. તો આજે ઇન્શાલ્લાહ શરૂ કરું છે મુસ્તહબ્બાત સાથે. પહેલાં તો એના ડેફિનેશન્સ કે મુસ્તહબ એટલે શું. કોઈપણ વર્ડ આરબિકમાં અલીફ, સીન ને તેથી શરૂ થાય અને પછી એના પછી એનું ફાઇલ હોય, એનું વર્બ હોય, તો એનું મિનિંગ એ થાય છે કે એ વસ્તુને તલબ કરવાનું, એ વસ્તુને કાઢવાનું, એ વસ્તુનો ઉપયોગ કરવાનું. મસલન ઇસ્તિગફાર, અલીફ સીન તે પછી ગફરા છે. ઇસ્તિગફારનો અર્થ એ થાય છે કે ગુફરાન તલબ કરવાનો, માફી તલબ કરવાનો ઇસ્તિગફાર. કાં તો ઇસ્તિફતા, અલીફ સીન તે પછી ફતવાનો જે વર્ડ આવે છે, ઇસ્તિફતા એટલે ફતવો તલબ કરવાનું. તમે જ્યારે આગાને લખો એના ઇસ્તિફતા ઓફિસને, એટલે તમે એક ફતવો ગોતો છો કે આ વસ્તુનો ફતવો શું છે, ઇસ્તિફતા. એવી રીતે બધા આ શબ્દો છે. એમાં છે ઇસ્તેહબાબ, જેના પર આપણી વાત થાય છે, એટલે મોહબ્બત તલબ કરવાનું. અલીફ સીન તીન તે પછી હબબ છે, જે હબ એટલે મોહબ્બત તલબ કરવાનું. કેવી રીતના મોહબ્બત તલબ કરવાનું? ઇસ્તેહબાબ ને મુસ્તહબ એ વસ્તુ છે જેના કારણથી આપણે અલ્લાહ સુબહાન તઆલાને મહબૂબ બને છે. એ એનું અસલ મિનિંગ છે કે તમે એવું કામ કરો જેનાથી તમે ખુદાવંદ તઆલાને નજદીક થઈ જાઓ, એને મહબૂબ થઈ જાઓ. અને આપણે જાણીએ છીએ કે જે પણ વસ્તુ આપણે વાજિબ કરે છે, કાં તો કોઈ પણ અમલ કરે છે, અમે કહેવામાં આવ્યું છે નાનપણથી કે તમે લોકો નિયત કરો કે ખુદાની નજદીક થાઓ, કુરબતન ઇલલ્લાહ કરો છો. પણ હદીસમાં છે કે અલ્લાહ સુબહાન તઆલા મૂસાને કહે છે કે યા મૂસા, યાદ રાખજો કે માણસોને મારી મોહબ્બત ખપતી હોય અને મારી નજદીક આવવું હોય તો વાજિબને અલાવા મુસ્તહબ્બાત કરે, તો એના થ્રુ અલગમ મારી નજદીક આવશે. એટલે ઇસ્તિહબાબ મિનિંગ એ થાય છે. એ એનું જે છે લુઘવી મિનિંગ છે, એમાંથી અમે થોડું ફિલોસોફી મળે છે કે ઇસ્તેહબાબનું મિનિંગ શું છે. પણ શરિયત પ્રમાણે જે આપણે કહે ટેકનિકલ મિનિંગ, ફકીહને તમે પૂછા કરો કે ઇસ્તેહબાબ એટલે શું, મુસ્તહબ એટલે શું, તો કહેશે એ વસ્તુ જો તમે કરો તો સવાબ છે, આને જો ના કરો તો કોઈ એકાબ નથી, એમાં ગુનાહ નથી. તમે એ વસ્તુને મૂકી દો તો તમારા પર કોઈ ગુનાહ નથી અને બહેતર છે કે તમે જો કરી શકો તો કરો. કુરાનમાં પણ મુસ્તહબના બારામાં 2-3 શબ્દ, સિમિલર શબ્દ યુઝ થયા છે. તમે સાંભળ્યો હશે મંદુબ છે કુરાનમાં, તતવા છે, વમન તતવા ખૈરન ફઇન્નલ્લાહ શાકિરુન અલીમ, કાં તો પછી નાફિલા છે. આ બધા વર્ડ્સનું મિનિંગ લગભગ મુસ્તહબના મિનિંગ જેવા થાય છે. એક વર્ડ પર મને થોડું વાત કરવું છે, સુન્નત, કારણ કે અમારી યુઝેજમાં અમે નાનપણથી જ્યારે આ ટર્મ યુઝ કરે છે તો અમારા મગજમાં છે કે આ બે વસ્તુ સેમ છે, કે શું મુસ્તહબ ને સુન્નત. ઘણી વખતે તમે સાંભળશો કે આ કામ સુન્નત છે કરવાનું, કાં તો બીજો કોઈ કહેશે આ

કામ મુસ્તહબ છે કરવાનું અને અમારા અન્ડરસ્ટેન્ડિંગમાં આ બે વસ્તુ સેમ છે, હાલાંકિ સેમ નથી, સિમિલર છે, પણ એમાં એક એક ખાસ ડિફરન્સ છે. સુન્નત એટલે શું? સુન્નત એટલે એક તરીકો, એક રવિશ, એક મેનર ઓફ એક્ટિંગ. અને કેની મેનર ઓફ એક્ટિંગ? કે જે વસ્તુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ કાં તો આઈમા અથાર અલૈહિમ સલામ જે વસ્તુ પોતે કર્યા હોય એને આપણે કહીએ છીએ ફેઅલ, હાલાકની એક્શન. કાં તો જેના બારામાં વાતું કર્યા હોય, કાયદા નસીહત કર્યા હોય, માણસોને કીધા હોય કે તમે આ વસ્તુ કરો, તો એને કહેવાય છે કૌલ. કાં તો પછી પેગંબરની સામે, કાં તો આઈમા અલૈહિમ સલામની સામે આના બારામાં વાત થઈ કે માણસો આ કરતા હતા, કાં તો કોઈ વસ્તુ એની સામે કર્યા અને ઇમામ જે છે કાંઈ બોલ્યા નહીં, એતરાઝ ના કર્યા, ઓબ્જેક્ટ ના કર્યા, કરેક્ટ ના કર્યા, તો એ પણ એક સુન્નત થઈ જાય છે. એને કહેવાય છે તકરીર. એટલે જે વસ્તુ ડાયરેક્ટલી પોતે કર્યા હોય આપણા માસુમીન અલૈહિમ સલામ, કાં તો જેના બારામાં નસીહત કર્યા હોય, માણસોને સમજાવવા હોય, કાં તો પછી શાંત બેઠા હોય જ્યારે એ વસ્તુ અલાકાની સામે થયું હોય. એટલે તમે સમજો છો એમાંથી કે અલાકાની જિમ્મેદારી કેટલી છે, કે આજે ઇમામની જિમ્મેદારી, પેગમ્બરની જિમ્મેદારી એવી છે કે એની સામે કાંઈ થાય જે ખોટું હોય તો એ શાંત ના બેસી શકે. કારણ કે જો એ શાંત બેઠા તો એક જાતનું ટેસ્ટ એપ્રુવલ થઈ ગયું એનું, કે માણસો કહી શકે કે હું પેગમ્બરની સામે આ વસ્તુ કર્યો હતો, ઇમામની સામે હું આ વસ્તુ કર્યો હતો, કાં તો ઇમામ હતા ત્યાં કાંઈ ના બોલ્યા. દેટ મીન્સ કે આ વસ્તુ રજા છે, ને તો એ તરત જ બોલ્યા કે આ બરાબર નથી. એટલે આ ત્રણ વસ્તુ સુન્નત છે. હવે સુન્નતની અંદર તમે તમે સમજાય કે સુન્નતમાં બે વસ્તુ સાથે આવી જાય છે, વાજિબ વસ્તુ એ આવે છે અને મુસ્તહબ વસ્તુ આવે છે. કારણ કે ઇમામ અલૈહિ સલામ, પેગમ્બર સલ્લલ્લાહુ વસલ્લમ આ વસ્તુ કરતા હતા, જે વાજિબ હતા બીજી વસ્તુ એમાંથી, ને બીજી વસ્તુ મુસ્તહબ હતી. એટલે મુસ્તહબ ને સુન્નતમાં આ ફેર છે કે સુન્નત એક વધારે જનરલ ટર્મ છે જેમાં વાજિબાતે આવી જાય છે, જેમાં મુસ્તહબાતે આવી જાય છે. પણ મુસ્તહબ એ વસ્તુ છે જે આપણે સમજે છે કે જો કરવાનું સારું પણ ના કરે તો ગુનાહ નથી. એટલે કોઈ ફેર અમે આ યુઝ કરે છે સુન્નત મુસ્તહબ રીતે, કહે કે તમે કોઈને કહેશો કે આ દિવસે રોજો રાખવાનું સુન્નત છે, પણ તમે જો કોઈ ખોજાભાઈને કહો કે મારે રમઝાનમાં રોજો રાખવાનું સુન્નત છે તો ભૂલ કર્યા છો તમે, કારણ કે એ ભાઈ પછી નહીં રાખે કદાચ. કારણ કે એ સુન્નત છે, એકચ્યુઅલી જોવા જાઓ સુન્નત છે, પેગમ્બરની સુન્નત છે, પણ એનું મિનિંગ તમે સમજે ને, આ બે વર્ડમાં ફેર છે કે ધ્યાન રાખવું જોઈએ કે કોને તમે શું કહો છો. તો મુસ્તહબ રેકમેન્ડેડ, સુન્નત રેકમેન્ડેડ, ને વાજિબ બે સાથે. સલવાત પર મોહમ્મદ વાળા. ફિકહમાં તો ઇસ્તિહબાબ ને મુસ્તહબાત પર બહુ જ ઘણું બધું ડિસ્કશન થાય. તમે ઇમેજિન કરી શકો કે ઇલ્મુલ ફિકહમાં એના ઉપર જે છે વોલ્યુમ્સ ને વોલ્યુમ્સ લખાય છે મુસ્તહબાત માટે. આપણું એ કામ નથી, કારણ કે મને ખાલી એનું થોડુંક ડેફિનિશન કરીને પછી ઇન્શાલ્લાહ કાલથી આગળ મૂવ થવાનું. પણ ખેર, મુસ્તહબાત બ્રીફલી આપણે કહી શકીએ કે ફિકહમાં, તો તમે જરાક લુત્ફ આવે કે ફિકહની ડિસ્કશનમાં કઈ રીતના થાય છે. મુસ્તહબાત ફિકહમાં જે છે પાંચ કિસ્મનું હોય છે. પહેલું અલ મુસ્તહબ નફસી, જે વસ્તુ પોતે મુસ્તહબ છે, પોતામાં જ મુસ્તહબ છે. મસલન મુસ્તહબ રોજો રાખવાનો, મુસ્તહબ નમાઝ પઢવાનો, ને બીજા એવા કામો જે એ જ વસ્તુ મુસ્તહબ છે. ને બીજો આવે છે મુસ્તહબ ગૈરી, એ વસ્તુ મુસ્તહબ ત્યારે થાય છે જ્યારે તમે બીજું કંઈ કામ કરો પહેલાં. એટલે પોતે એ ઇસ્તિહબાબ નથી રાખતો જ્યાર સુધી એક બીજું અમલ ના થાય. મસલન જ્યાર સુધી તમે નમાઝ ના પઢવાનું ટાઈમ ના, નમાઝ પઢવાનો ટાઈમ ના આવે ત્યાર સુધી અઝાનને એ કામ મુસ્તહબ નથી, તાકીબાત સલાત મુસ્તહબ નથી. પણ જ્યારે તમે નમાઝ પઢવાનો ઈરાદો કરો તો એના પહેલાં અઝાન પઢવાનું, ઇકામત કરવાનું, બીજા જે છે આપણા જીબીભાઈ જે પરફ્યુમ આપે છે અમે, ને બીજી બધી વસ્તુ જે છે, અને પછી નમાઝ બાદ જે અમારી બધી તાકીબાત છે એ બધી પછી સેકન્ડરી મુસ્તહબ થાય છે, એના વગર મુસ્તહબ નથી. એને કહેવાય છે મુસ્તહબ અલ ગૈરી. મુસ્તહબ અલ આઈની એ વસ્તુ છે ત્રીજું, કે બધા મુસલમાનો માટે હર વખત મુસ્તહબ છે. પણ મુસ્તફલ એક બીજું છે મુસ્તહબ અલ કિફાય, એમાં શું થાય છે કે જો એક માણસ કરે તો બીજો ઉપર હવે એની ઇસ્તેહબાબ નથી. ધારો કે ફોર એક્ઝામ્પલ અઝાન પડવાનું, અઝાન દેવાનું જે છે મુસ્તહબમાંથી છે, પણ એક માણસ ઉપર એની અઝાન આપે તો બીજા ઉપર એ ઇસ્તેહબાબ નીકળી જાય.

છે પછી કે હવે હવાલાકા માટે મુસ્તહબ નથી આ કામ કરવાનું. અને છેલ્લું છે મુસ્તહબ અલ મુઅક્કદ, જેના પર તાકીદ ને એમ્ફેસિસ દેવામાં આવ્યું છે કે ભલે મુસ્તહબ છે પણ એવું મુસ્તહબ છે કે જેટલું બને આપણે આ વસ્તુને મૂકવું ના જોઈએ. લગભગ વાજિબ જેવું છે પણ વાજિબ નથી, કારણ કે એના ઉપર એટલી બધી તાકીદ થઈ છે, એની પર એમ્ફેસિસ દેવામાં આવ્યું છે. મસલન સલાતમાં કુનૂત પડવાના, સલાતમાં કુનૂત પડવાના, ભલે આપણે

એટલે સુન્નત જરાક આપણે ધ્યાનથી વાપરે, મુસ્તહબ છે, મુઅક્કિદ છે. એટલે તમે એટલું બધું એના પર ભાર દેવામાં આવ્યું છે કે તમારી નમાઝમાં તમે ભૂલી જાઓ, હે રૂકુમાં ચાલી જાઓ, તો રૂકુમાં ઊભા થઈને સમી અલ્લાહુ લિમન હામિદા કરવા ટાણે રૂક કરી શકો છો તમે ઇકનુત. એટલું બધું પણ કે તમે નમાઝ પતાવી નાખ્યા પછી તમે યાદ આવ્યું કે આ તો હું કુનુત ના કર્યો, તો ત્યારે તમે એ કુનુતનું ઓલું શું કહેવાય છે કવા કાં તો તમે કુનુત ત્યારે કરી શકો છો. એ પણ મુસ્તહબાતમાંથી છે, મુસ્તહબ છે. જે તો નમાઝ જુમામાં કાયમ કરવાનું અને એટેન્ડ કરવાનું એ સુન્નતે મુસ્તહબે મુઅક્કદમાંથી છે. તો આ બધી એની રૂલિંગ્સ છે. મુસ્તહબ વસ્તુ ભલે આપણે કહીએ કે એ આપણે કરે કે ના કરે એમાં એટલું બધું સવાબ ને ગુનાહની વસ્તુ નથી, પણ એમાં જરાક ધ્યાન રાખવાનું છે કે એક ફેરે તમે ચાલુ કરો એ ચીજ તો ક્યારેક પછી વાજિબ થઈ જાય છે એને ખલાસ કરવાને. એમ નથી કે આપણે સમજે કે આ મુસ્તહબ છે, કરવું ના કરવું તો વાંધો નથી, હવે હું કર્યો છું પણ હવે મને ટાઈમ નથી કાં તો હવે શોખ નથી. બીજી વસ્તુમાં વાંધો ના આવે, તમે જોશ જોશમાં એક મોટી દુઆ ચાલુ કરો, તમે સમય બોલો આ માલે ઉમે દાઉદ કે કાંઈ, અને પછી તમે અડધા રસ્તે થાય આલા તો આ પત્તું જ નથી, કાં તો નમાઝે જાફરે તૈયાર તમે થાય કે આ બીજી રકાત મને લાગે છે ફજર જેવી પહેલો મને લાગે એ રીતના. એ બીજી વાત. બીજી વસ્તુમાં તમે બહુ ધ્યાન રાખવાનું કે આ જનરલ રૂલ નથી. ધારો તમે લોકો નિયત કર્યા ઉમરા પરવા જવાની, મુસ્તહબ કામ છે. એક ફેરે તમે એહરામ બાંધ્યા પછી તમે નહીં કહેશો કે હવે જે છે ને બાના હું સહી નહીં કરું, આ સેકન્ડ તવાફ નિસા એવી વસ્તુ કરી નહીં આવતા પાછા, કારણ કે એ પ્રોબ્લેમ થશે તમારા માટે, ઘરવાળા માટે, બધા માટે. જે વસ્તુ તમે ચાલુ કરો હજમાં હજ તો ઉમરામાં તો એ પછી એને કમ્પ્લીટ કરવું પડે. અને સાથે સાથે મકરૂહ છે બીજી વસ્તુ ના કરો. ધારો કે તમે કોઈ પણ અમલ મુસ્તહબ ચાલુ કરો, સલાત છે, એને તમે ખતમ ના કરો, ખલાસ ના કરો તો મકરૂહ છે. પણ બીજી વસ્તુ હરામ છે, જે હું તમે એક્ઝામ્પલ આપ્યો હજનું, એતેકાફનું એક એક્ઝામ્પલ છે કે તમે જો ધારો એતેકાફનું નિયત કર્યા, એતેકાફ એટલે 3 દિવસ મસ્જિદમાં બેસવાનું અને ઇબાદતમાં જ એ ટાઈમ ગુજારવાનું અને પછી મસ્જિદમાંથી નીકળવાનું ને સિવાય કોઈ હાજત માટે, અને પછી 4th દિવસે રોજો રાખવાનો એતેકાફ. એતેકાફ એક ફેરે તમે ચાલુ કરવા મુસ્તહબ છે કામ, વાજિબ નથી, પણ એને પછી સ્ટોપ કરવાનું કારણ વગર એ હરામ છે. તો એ વસ્તુ પણ આપણે જરાક ધ્યાન રાખીએ કે મુસ્તહબને બહુ લાઇટલી ના લે, હત્તા એક નોર્મલ મુસ્તહબને એમ જ અમે ટાળી ના નાખવું જોઈએ, એ મકરૂહ છે. સલવાત બરોબર મોહમ્મદ. છેલ્લી વસ્તુ એ છે કે આ બધી મુસ્તહબ પર આપણે વાત થઈ, અસલમાં એનો ફલસફો શું છે? ભાઈઓ, મુસ્તહબાત જે છે અલ્લાહ સુબહાન તઆલાનું કરમ છે, અમારા પર એક રહમત છે કે વાજિબ કિનારે એને મુસ્તહબની બધી શિખામણ આપી છે. કેમ? કારણ કે અહલુલ બૈત અલૈહિમ સલામના પ્રમાણે અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ કે મુસ્તહબાત કામનો જો જે પહેલો ફલસફો એ છે કે ગુનાહને ટાળી નાખે છે, ગુનાહનો અસર. માણસો ગુનાહ કરે છે પછી મુસ્તહબ કામ કરે છે, એ મુસ્તહબ કામના કારણે અલ્લાહ સુબહાન તઆલાના ગુનાહો માફ કરે છે. કુરાનમાં છે ઇન્નલ હસનાત યુઝહિબન સૈયાત, સારા કામ કરો તો તમારા ખરાબ કામો, તમારા ગુનાહ જે છે એ પછી અલ્લાહ સુબહાન તઆલા માફ કરે છે એના કારણે. એટલે એ એક જાતની રહમત છે કે માણસ જે છે ગુનાહ કર્યો હોય માફીએ માંગ્યો હોય પણ હવે એના અસરાત હોય હજી, તો એને એ દૂર કરવા માટે, એને એને વાઇપ ઓફ કરવા માટે, એને માફ કરાવવા માટે એ હસનાત કરે, સારા કામો કરે. એક એ બીજું કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની હદીસ છે કે તમારા કામો બધા જે છે જેમાં નક્સ હોય, નક્સ એટલે ડિફિશિયન્સી હોય, નમાઝ પઢ્યા હોય પણ બરાબર ના પઢ્યા હોય, એમાં કંઈક ખોટ હોય, કોઈ બીજો અમલ રોજો રાખ્યો હોય એમાં કંઈ ખોટ, તો એનું તમે જિબરાન કરો, એનું તમે રિકોમ્પેન્સ કરો નાફિલા સાથે ને હસનાત સાથે ને મુસ્તહબાત સાથે. તો હદીસ છે પૈગંબરની કે ઇન્નલ્લાહ તબારક વ તઆલા તમ સલાત અલ ફરીદા બિ સલાતિન નાફિલા, ખુદાવંદ તઆલા તમારી વાજિબ નમાઝોને કમ્પ્લીટ કરે છે, એને ફૂલ કરે છે, એના નુકસાનોને કાઢી નાખે છે
સલાતુન નાફ

Pilatro. Etla mate keshe ke je manas, for example, isha ni namaz baad nafila pare to e ek jat du protection che ke isha ma kai khot hoy to e ola be rakat ma je betha pera pare che e mai e ruchi brand wa tam siyam al farida bi siyam al nafila khuda wande taala roza nu je nuksan che roza ma tamaro kai khot hoy to mustahab roza ti e nu complete kare che wa tam al wudu bi ghusl yawm al jumaa તમારા વુઝુમાં કઈ પ્રોબ્લેમ હોય, તમે ખોટું વુઝુ કર્યા હોય, બરાબર ના કર્યા હોય, તો અલ્લાહ સુબહાન તઆલા એને કમ્પ્લીટ કરે છે જો તમે રોજે જુમામાં ગુસલ કરો. તો આ રીતના છે કે એ બીજું એક અલ્લાહ સુબહાન તઆલાનું રહેમત છે કે તમારા કામો માટે તમારા જે કામમાં નુકસાન હોય એ ઠીક કરે. અને ત્રીજું કે જે તમે પહેલા કીધું કે એનું કારણ એ છે કે અલ્લાહ સુબહાન હુ તઆલા એક ઇન્વિટેશન મોકલાવે છે કે તમે લોકોને મારી નજીક થાવ હોય, તમે મારા મહબૂબ થવાનું ચાહતા હો, તો આ રીતે છે. કારણ કે વાજિબ તો વાજિબ છે, વાજિબ એક જાતનું ડ્યુટી છે. મુસ્તહબ જે છે મહોબ્બતના કારણે થાય છે, લાગણીના કારણે થાય છે. એક વસ્તુ હોય છે જે ડ્યુટી હોય છે, એ તો બધા કરવાનું જ છે, ફરિજો છે. પણ એક વસ્તુ છે જે કરવાનું નથી હોતું તોય અલ્લાહના મહોબ્બતમાં માણસો કરે છે, એ એક જાતનું ઇઝહાર મહોબ્બત છે, એમાં કોઈ શક નથી. એટલા માટે તમે જોશો કે મુસ્તહબ કામમાં બહુ સવાબ છે. ઘણી વખતે તમે વિચાર કરો કે આ આટલા બધા સવાબ, આ દિવસે રોજો રાખો તો 1000 દિવસ રોજાનું સવાબ, આ કામ કરો ઉમરાનું કેટલું સવાબ, જે કોઈ ફેરે વાજિબ કરતા તમે એટલા બધા સવાબ દેખાય આમાં. 1000 વાજિબ રોજા કાં તો કહેશે આ કામ કરો તો 100 વાજિબ હજનું એનું બરાબર છે. વાય એ જ ઓલી આર્ગ્યુમેન્ટ થઈ કે તમે ડ્યુટીમાં જે પૈસા મળે ને ઓવરટાઈમમાં પૈસા મળે એમાં ફેર છે, કારણ કે ઓવરટાઈમ જે છે એ મુસ્તહબ છે, ડ્યુટી જે છે વાજિબ છે. તો તમે ઓવરટાઈમમાં 1.5 ગણું ને 2 ગણું મળે કેમ? કારણ કે ઓલું તમારું ચોઇસના કારણે છે, આ તમારી ડ્યુટીના કારણે છે. ભાઈ મુસ્તહબ જે છે એ વાજિબની જગા ના લઈ શકે, એ ધ્યાન રાખવાનું. બસ હવે તમે તમારા બોસને કહો કે તું એક કામ કરજે, મને બોલાવજે જ્યારે ઓવરટાઈમ હોય ત્યારે હું આવીશ ઘરેથી. પહેલાં તો ડ્યુટી કરવાનું, પછી ઓવરટાઈમની ચાન્સ મળે ને તો ના થાય. તો ઇન્શાલ્લાહ આ વાત પર આપણે કન્ટિન્યુ કરશું, થોડા એક્ઝામ્પલ્સ લઈને, દાખલા લઈને કે કેવી રીતના આ વસ્તુને આપણે યુઝ કરી શકે, સમજી શકે ઇન્શાલ્લાહ તઆલા. આપણે દુઆ કરે, યા અલ્લાહ અમે એક મોકો મળે કે પેગમ્બરની ઝિયારત અમે કરી શકીએ મદીનામાં ઇન્શાલ્લાહ, આ વર્ષે હજમાં નહીં તો ઉમરામાં ઇન્શાલ્લાહ, અને કયામતના દિવસે એની શફાઅત અમે નસીબ થાય ઇન્શાલ્લાહ તઆલા. વાઆખિરુ દાવાના અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.

किताब लिखी छे कि जे लगभग 40 भाग में 40 वॉल्यूम्स पे जरे के किताब लखी लिया था त्यारे किताब नु एने स्केलेटन बधु बनाई नाख्यू तू पण पूरी करी शक्या नहीं। ने गुजरी गया लगभग एमनी हयाती में 16 वॉल्यूम निकली गया था बाकी ना लखवाना हता आ एमना दीकरा हता नासरुल मिल्लत। ई किताब नी जरूरत बहु हती कारण के ते जमाना में शिया मजहब पर जेटला एतराज थता हता। एतराज करवू बहु आसान छे जवाब देवा माटे को वखते घणी वखते खुलासाओ करवा पड़े छे। આખો દિવસ પોતાના કામમાં રચ્યા પચ્યા હતા, મુસ્તહેદ હતા, નજફ અશરફથી શીખીને આવ્યા હતા. એક દિવસ નિઝામ હૈદરાબાદે કીધું, હૈદરાબાદ દૂર છે, આ લખનૌમાં હતા. નિઝામ હૈદરાબાદે સાંભળ્યું કે એક આલિમ દીન મુસ્તહેદ છે, નાસર મિલ્લત આટલા બધા મશહૂર છે ને આટલી બધી એમની અક્લમંદી અને હોશ બાહોશી છે, આવા પાક મુકદ્દસ માણસોની ઝિયારત થવી જોઈએ. નિઝામ હૈદરાબાદ તમને ખબર છે કે એની દૌલતનું કોઈ ઠેકાણું નહોતું, એટલો પૈસો હતો કે એક જમાનામાં કહેવાતું હતું કે ધી વર્લ્ડ રિચેસ્ટ મેન. તો નિઝામે લખનૌની મુલાકાત માટે લખનૌ આવ્યા અને કહ્યું કે મને જો મોકો મળે તો મારે નાસરુલ મિલ્લતની ઝિયારત કરવી છે. લોકોને એમ કે રાજા છે, રાજા ભલે લખનૌનો રાજા નથી, નિઝામ હૈદરાબાદનો રાજા છે, નાસર મિલ્લતને કહેશું તો નાસર મિલ્લત પોતે આવશે. એ લોકો ગયા નાસર મિલ્લત બીઝી હતા પોતાના કામમાં લખવામાં. કીધું હુઝુર આવ્યા છે હૈદરાબાદ દક્કનના રાજા અને તમારી ઝિયારત ચાહે છે. કીધું ભલે આવે, ઝિયારત કરવા આવે છે ને, મોઢું જોવા આવે છે, ભલે આવે. જાહેર છે કે બાદશાહ જયારે આવે ત્યારે એકલો નથી હોતો, એનો રસાલો હોય છે, એને હજામે ધોબી ભેગા હોય છે, ચમચાઓ હોય છે, આ બધા સાથે હોય છે ભાઈ. અને બાદશાહ એકલો નથી આવતો. જાહેર છે કે આજ સુધી મકાન છે, હજી સુધી એ જ મકાન નખાસમાં લખનૌની અંદર, કે આખી નખાસની ગલી ભરાઈ ગઈ એટલા માણસો અને સામે રાજા પોતે. જ્યારે હવેલી પર અને દિલ્હી પર પહોંચ્યા છે નાસર મિલ્લતની, તો અંદરથી ખાદીમે કીધું કે મૌલાના રાજા આવી ગયા છે. તો ઉભા થયા પોતાના રૂમમાંથી અને આવીને જ્યાં રિસેપ્શન ત્યાં બેસાડ્યા અને બે મિનિટ થઈ કીધું કે હજુર ઝિયારત થઈ ગઈ મારી, મને કામ છે, મારી જિંદગીના દિવસો ઓછા છે, કામ મને ગણા છે, ઝિયારત થઈ ગયા હવે તો મને રજા આપો એમ કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અને બાદશાહ ઉભો થઈને એમ કીધું કે ખુદાનો શુક્ર છે કે મેં આવા મુકદ્દસ આલિમની ઝિયારત કરી, એમ કરીને ચાલ્યા ગયો. જયારે એને પૂછવામાં આવ્યું તો કહ્યું કે જિંદગીના દિવસોની ખબર નથી, કામ બહુ છે, મારી પાસે ટાઈમ નથી કે હું આવી રીતે, પણ હવે હું ના પાડું તો અખલાકની વિરુદ્ધ છે. આવ્યા ઝિયારત કરવું નથી, મારું મોઢું જોવું તો નથી, જોઈ લીધું પછી કે વાત. એના પછી બેસીને મારા વખતનો બગાડો કરવા માટે મારી પાસે ટાઈમ નથી. આ એક વેપારી છે કે જે સવારના પોરમાં 5 વાગે દુકાન ખોલે છે, 4 વાગે, રાતના 8 વાગ્યા સુધી થાકતો નથી. આફ્રિકામાં રહેતો હતો, ચાઇના સુધી જવા તૈયાર છે, વર્ષમાં 4 વખત 5 વખત દુનિયાભરમાં, બલકે આજકાલ જે અંગ્રેજીમાં કહેવાય છે એમ લિવિંગ ઇન ધ સુટકેસ, મતલબમાં સુટકેસમાં જ જિંદગી છે, આખો વખત બંધ પડેલી પડી છે, તૈયાર આજે નીકળે કાલે નીકળે, થાકતો નથી. આ માણસને પૂછો તો ઇલ્મેદીનથી થાકતો નથી, આ માણસ પૈસા કમાવામાં થાકતો નથી. અને મેમ્બર છે તો હું તમને સમજાવું છું કે જયારે ખુદા ના ખાસ્તા કોઈ માણસ કોઈ ઔરતના ઈશ્કમાં પડી જાય છે તો પછી ટાઈમનું ઠેકાણું રહેતું નથી. સમજ્યા કે આ મેમ્બર છે, વધારે કહી શકતો નથી, પણ ફારસીમાં કહેવાય છે અલ સબાહ ચુન મરદુમ બસુ એ કાર રવંદ, સવારના પોરમાં જયારે લોકો કામે જતા હોય છે, બલા કશાને મોહબ્બત બસુ એ યાર રવંદ, જે લોકો મોહબ્બત મુબતલા હોય છે એ લોકો માશુક તરફ

જાય છે, સવારના પોરમાં એમના કે નહીં. તો આ દુનિયામાં કોખે આપણે જોયું તો કોણ કયા કામ માટે કેટલી મહેનત કરી રહ્યો છે એ જોવાની જરૂર છે. અને જોશું આપણે કે કોખતે નાણાં કમાવા માટેની જેટલી જહેમત આપણે કબૂલ કરતા હોઈએ છીએ, એ નાણું ના મારી સાથે કબરમાં આવવાનું છે, ન એ નાણું દુનિયામાં મારી સાથે વફાદારી કરશે એની ખાતરી છે, ના મને ખબર છે કે એ નાણું મને ફાયદો પહોંચાડશે કે નુકસાની પહોંચાડશે, ના મને ખબર છે કે આ જગ્યાએથી નાણું હાસિલ થશે કે નહીં, નાણું આવ્યા પછી નાણાંનો હું દાસ થઈશ કે નાણું મારો દાસ થશે એ મને ખબર નથી. આ બધી વસ્તુ એક તરફ, અને એક તરફ કંઈક જિંદગીમાં છે કે જેની વેલ્યુ આના કરતા વધારે છે. શું છે? તો હદીસ એ કુદસીની પહેલી હદીસ છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યબ્ન આદમ, એ આદમનો દીકરા, એ આરિફ નફસક તઆરિફ રબ્બક, પોતાના નફ્સને પોતાની જાતને ઓળખ તો તારા ખુદાને ઓળખીશ. જેને અંગ્રેજીમાં તરજુમો કર્યો છે, બાઇબલમાં પણ છે, નો ધાય સેલ્ફ ઓ મેન, ઓ ઇન્સાન પોતાને પેલા ઓળખ, જેથી તઆરિફ રબ્બક, પોતાના રબને ઓળખીશ. ઇન્સાનની શક્તિ ફકત આ નથી કે હાથ પગથી જેટલું ચલાવી શકે છે, એને માઇન્ડની અને મનની શક્તિ અજીબોગરીબ છે. દફન કરીને લઈ જાય છે સાથે આપણે, કે મનની શક્તિ આપણી કેટલી છે, કેટલું આપણે કરી શકીએ છીએ આ દુનિયાની અંદર, પણ બધું વેડફાય છે ફકત જાહેર માટે. એક એક બુદ્ધિ અહીંયા જે બેઠી છે અને જે નથી અહીંયા, એક એક મન જે અહીંયા પડી છે, એક મનની ખુદાવંદે કરીને તાકાત અહીંયા અજીબો ગરીબ તાકાત આપી છે, પણ બધું દફન થઈ જાય છે કારણ કે જાહેરી દુનિયાએ આપણને એટલો બધો ઘેરી લીધો છે. એના પછી ખુદા ફરમાવે છે, વાહિરુકા લિલ ફના વા બાતિનુકા લિલ બકા, આ તારું જે જાહેર છે એ ફના થવા માટે છે, તારું જે અસલ ચિત્તા જે તું છો, જેને તું કહેવાય, એ હંમેશા બાકી રહેવા માટે છે. હવે બે મિનિટ વિચાર કરું, હું કોણ? અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, કોની સાથે વાત કરી રહ્યો છું? જાહેરી જિસ્મ સાથે વાત કરી રહ્યો છું. અગર એમ હોય તો ખુદા ના ખાસ્તા અહીંયા કોઈ મરહુમ થઈ જાય તો એનું શરીર અહીંયા આવ્યા સાથે વાત કરીશ? આપણા વચ્ચે મોહબ્બતનો સિલસિલો છે, કોની સાથે મોહબ્બત છે? તમારા ઘરે આવીને હું બેસવાની મોહબ્બત, મારું દિલ ખેંચાય છે કે હું આવી તમારે ત્યાં બેસું બે મિનિટ, કોના તરફ? દરો દીવાર તરફ, તમારા શરીર તરફ, કે કોઈ વસ્તુ છે કે જે તમારી અંદર છે, તમે જે છો એ વસ્તુ જુદી છે, તમે જે છો એ વસ્તુ જુદી છે. ઇન્સાન પોતા માટે વિચાર કરે, હું જે છું એ વસ્તુ જુદી છે. અગર એ ન હોત તો આજે કહેવાતે નહીં કે આ મુલ્લા અસગરની મૈયત છે, કારણ કે અગર એમ કહેવાય કે આ મુલ્લા અસગરની મૈયત છે તો સીધો સવાલ ઉભો થાય કે જો એની મૈયત હોય તો મુલ્લા પોતે ક્યાં ગયો? ભાઈ, આ મુલ્લાની ટોપી છે તો મુલ્લા નથી, આ મુલ્લાનો હાથ છે તો મુલ્લા નથી, મુલ્લાનો કોટ છે તો મુલ્લા નથી, તો અગર મુલ્લાની મૈયત છે તો મુલ્લા ક્યાં ગયો? સવાલ સીધી વાત છે અને બિલકુલ સીધો પ્રશ્ન છે કે આપણે શું છીએ. અગર ઇન્સાન એ વિચાર કરતો થાય એ તો ખુદાવંદ કરીમને ઓળખે અને એની જિંદગીના વેલ્યુઝ બદલે, એનો અર્થ એમ નથી કે કમાશે નહીં, કે ખાવા પીવા માટે બંદોબસ્ત નહીં કરે, કે મસ્કીન બનીને એક બાજુ બેઠો રહેશે, નહીં. પણ જિંદગીના જેટલા દિવસો જે રીતે આપણે વેડફીએ છીએ અને બરબાદ કરીએ છીએ, એના માટે જેટલો પસ્તાવો આપણને મરતી વખતે થશે એ ક્યારે નહીં થાય. કે હાય, અલિમત નફસુન મા કદ્દમત વમા અખરત, ખુદાવંદ આલમ કહે છે કે નફસ, દરેક નફસ કયામત દિવસે સમજી જશે કે હું કેટલું વહેલું પહોંચાડી શક્યો છું ને કેટલી મેં ઢીલ કરી છે, એટલે મતલબમાં મોકો હતો કે હું આ કરી શકતે તે કરી શકતે. હવે આપણી ફિલોસોફી માફ કરજો, હું આજે વાત કરીશ ગાંડાની જેમ વાત કરી રહ્યો છું, કે લોકો થશે કે આ ખબર નહીં આને શું છે, પણ હકીકત આ છે કે આપણી ફિલોસોફી છે ફકત મનને પરોવી નાખવું કમાવવામાં. ભાઈ, કમાણી સિવાયનો ટાઈમ છે કે નથી? ઇલ્મ હાસિલ કરવામાં, માનવ સેવામાં, પબ્લિકની ખિદમતમાં,

છે ટાઈમ કે નથી આપણી પાસે, બલકે એનાથી ઉલટું, જયારે આપણને કામ કરે નાણાં કમાવા સિવાય બીજા કોઈ કામ માટે ટાઈમ દેવો પડે ત્યારે આપણને લાગે છે કે વી આર વેસ્ટિંગ ટાઈમ. અત્યારે એમ સમજો કે નાના માની સેવા છે, વોલન્ટિયર છે, વોલન્ટિયર એમ થાય આ બધું મને એક્સ્ટ્રા ટાઈમ દેવો પડે છે. હાલાંકી હકીકતે જિંદગી આ છે, ઓલો હોસ્ટેલ દેવા વાળા જયારે બે કલાક ચાર કલાક સુધી ઉભા હોય છે, હકીકત જિંદગીની એ લોકો અદા કરી રહ્યા છે. એ લોકોને એમ લાગતું છે કે મારો ટાઈમ જાય છે દુકાને ઓફિસે, પણ નહીં, હકીકતમાં ત્યારે જે કરી રહ્યો છે એ જિંદગીને પડો છે, બાકી તો થયા કરે છે. એટલા માટે આને સમજવા માટે મુખ્તસર અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહ સલામ અલેહે જે એનો ખુલાસો કર્યો છે એ રજૂ કરીને ખલાસ કરું છું, કારણ કે આ વાતો એક બેઠકમાં ખલાસ થાય નહીં. વેલ્યુઝ બદલે નહીં જ્યાં સુધી ઇન્સાનને જ્યાં સુધી ખબર ન પડે કે હું એવી જિંદગી ગુજારું કે એનો ફાયદો ફક્ત મારા સુધી નહીં બાકી દુનિયા સુધી હોય, અને હું એક ઇન્સાન તરીકે એવી રીતે જીવન ગાળું કે જે મારું મન છે કે જે હું હકીકતમાં હું છું એ હું પોષે, ન કે આ શરીરને પોષે. તો જિંદગી બદલી જાય છે, આખો ટાઈમ ટેબલ ઇન્સાનનો બદલી જાય છે. મૌલા ફરમાવે છે કે વિચાર કર, મિન અઈન જીત વઈલા આઈન તઝહબ વલિમાઝા જીત. બસ પોતાના સાહેબને કીધું કે આ ત્રણ વસ્તુ યાદ રાખજે, પછી એનો જવાબ હતો પોતે મિન અઈન જીત, હું ક્યાંથી આવ્યો છું, વઈલા આઈન અઝહબ અને ક્યાં જઈ રહ્યો છું, વલિમાઝા જીત અને સેના માટે આવ્યો છું. ત્રણ સવાલ પોતે વિચાર કરતો જાજે ચાલુ કે હું આવ્યો ક્યાંથી, ખુદાવંદે કરીમ પાસેથી આવ્યો છું, કોઈ મારો ખાલિક છે તો એનો કોઈ હેતુ હશે, ક્યાં જઈ રહ્યો છું, પાછું એની પાસે જ જવાનું છે. વચગાળાની આ જિંદગીમાં ઇલ્લી માઝા જીત, સાના માટે આવ્યો છું. અગર આટલું બધું ઇન્સાન પોતે આખો વિચાર કરે, ફક્ત આ દુનિયાદારીમાંથી વખત કાઢીને પાંચ દસ મિનિટ દિવસના જો ઇન્સાન વિચાર કરે તો ઇન્શાઅલ્લાહ તઆલા જિંદગીમાં ઘણો ફેર થઈ જાય. ખુદાવંદ કરીને તૌફીકાતનો વધારો.